0: ju the je le zen di ki ge gyul mi lam chwa yin
1: ta de ki san si ma di ni phen chu long chin nyen chen de ku phyo ge long jin ki jim ju the je si be ne se shi no san ning ge ta ta ne xin cha zhou ling ge ling ge su mu tun ge ne azu jim ju te te xi bie ji se mi ma ni ge xiao bei xu su gu tang ga meng ne xu su ju bei pa li ya da ji te dong xu bie jim ju te te li zeng qi lang guang da jun xi bie dang xin mu tun xin ju yin de ge xu yi la ke se ling ge cuo ya da ji lu zhen na yu na mi ne long jin ge te te ka ba ang zhang de liao ge gu qi chu ge sun a ni chu chu ta chu ge jin a dun dun gu ta na xin chu ge ni ge chu dun dun ta 初期你古来后我给你解释的是哪修桥北马车那么林给起大家路上南队预备南国给路上娘说的他能行到用天给那天杨起求应地被托起北北松嘎车那么东西别地不举行的切这个那么的那说过那的这事了地都林给随关键那说他能林先的那昆明村人起那么林给了呀作用修行于那那说话的给写话这就能给参照了是了
2: 那些个呢，他的矿给那些地那里呀，俺那尼给他的地，做着哩那样的，南国那里呀，但是推广土，你把土，开个什么生意都是完了，你把土，但是这伢啥生意都凭那这个特产南国比较些昂，谈不的，但的这土啊大，兄弟个来说说呢，提前不要些的是完了，
1: 哪里用了？
2: 但是第二组个来说说呢，南国大起去了龙华老少北的这一期，今年拆不个了，现在。
1: 俺那手脚骨他不得，他们的主要原因是啥吧？他不得，他们的亲表忘记，说了，但是他们搞不定这个，你就拆别个不行呢？俺那彻底点解别个他还说了，手脚给他的紧，他在点价他不交了吧了？你姐姐说了，他得不起啊！他能行？杨姐啊，南国个协会，他说的是，除了说不拿东北个不也，他这协会的麻将嘛，说他得不要嘛了吧？加上托的点解价钱说他得不起，贵不定这个，大过去。
2: 금세 정기나로리 티싱기 뉴트로슐럼 양직 다발이야 지금도 계제나로 단다 개낭나로 단다 랑가다 이제 국교를 캐비나 양직 모두 돌아지면 디인지미지가나 수단다 미툭 미정은 진짜 정부지 마 수리야 되디
1: 파다샤지
2: 파다샤지 인지미지
1: 너니가 랑고로 다시 슝럼 토르 꽤베 껍르 와겠라 다디 슝럼 컨저지네 학던도 뉴트로슐럼 와라 진짜 간이야 다시 고추고 교쇼제 조모토 소베 니즈 체베 껍리나 다 랑고 고제집 토마르바
2: 라리기라
1: 뉴르교 비랑고 체문이도 될 리그 말바
2: 라리
1: 진짜 껍이야 다시 랑고 내 파다 껍리야 미추암 여면의 정에 능수라
2: 라리
1: 단다 소송기
2: 년대
1: 년대
2: 어
1: 요새도 시작하고라
2: 라리
1: 네세
2: 다디 매마 자신의 기능 좀 가지야 디치도 하는 건 좋던데 가게 쉬는 대원은 덥죠 지지
1: 제제
2: 다른 곳 다디 님의 공단 당당요 말이 그냥 천안 공이야 다 덥죠 동마라기라
1: 제제
2: 전도사야 디직다 어 근데 쇼래 다네지 니벌하야 니가 잡을 수 있도록
1: 네세 네세
2: 최장 문화주 디 단대 단대 어 수송이 년대 디 약 거주 외계다 노비 유장 다 경계 심는 방과 파워 기프트 추
1: 도터스 도터스 도초와
2: 어디
1: 제제제라
2: 디 여장 양지 어 간지 토래 된자 잡고 싶어
1: 제제제라
2: 디 인짐지기나 디 모트나로 딘디스코도기나
1: 레세레세
2: 노
1: 다디 고조윤 누부디 랑고리아 다지 추고 균쇼제르 바기라
2: 나디
1: 랑산 르베거리아 체문이도 뉴교치 토그미도 잠바 아니 겸내 요년기 랑고리아 다디 랑고데 추고 초라 친수 체제 년다 당야지르 와라
2: 라릴
1: 가레소소나 팀주그 튕긴 야갸도 말라야키
2: 라릴 라릴
1: kwaya gara sun wei dok chun niwi yidu zamba nime kun yina zha ya me ne chen kong changma ya pyo ju yagur wala
2: la re yin la
1: lese lese
2: di ji ri chan
1: ta doyo sun de xaab yin na chi ta nime kong tong kuri de ya me ka chi ge zhe lebli ran de pyo da xiu duwa
2: la re yin
1: ta chen na kong tong kumar wa
2: la re yin la
1: re re la ya kwa nye da dang be niwi di tun tu ma re wala
2: la re yin la
1: lese lese
2: tene sunbi di dir xa ki lan zu tanda di mo zhu mang cha chi sa wan di zha kwa na lo liya tanda ji xe ru wun do do ko chi
1: Rê.
2: Tā chōlā chīngjē, lāngā sūyīl gōhti tū, hīngjīm jīngā nā sū tī khuāngjē tēm nā yā, tī jīg tā kāndā shūgurā sā thārīngbū nā ndē nā yā, jīg thārīngbū nā mōchū yungū yunā lām sāng mī yō hā kua yā tā, nī tī shīngi jīg tā kāndā lōgurā, sō kio kū nā wā, tī tī mōngkūs tū kī lā.
1: Rē rē rē. Lāngu tā jīg chōlā chīngjē lāṃsū tū tā jīg nyūkyūp chā tīngjē gu gui bē nī sū chēmbi gī na chōnggē tā yā mē na chōnggē nāng xīng kī kō lōkṣū tū yō mā rā bā lā
2: lā rī lā
1: lōk chūn tū yō mā rā bā lā
2: lā rī lā
1: chē sāng kō sē mē tū jāng bā yā kēm nē yō nyē kī tī lāngu lā tūng bē mā chē yā mī lē nū yō tā nyē gō rā bā lā
2: wān rī
1: kāp lō khuñyā rī rā kō
2: rī kī lā tā jīg gu dē bē kāp sū tā tī xīng tā jīg kāndā shū rā Kilang zi yang di xingi, da ji mozo da chola xingi bingi gu de, yang zi rokpa rizh gu yin na, la langa su la, lan de bi kapsi yin jim ji kila, yang di ji guam na, yang kia ju shu du.
1: Zhe zhe zhe la.
2: So le, ji kanda shu re, nyang gata, di xingi, mi le lam zang ji tong du bia, o bia mi shu du, lam zang ji gu ye gu gu yi, din du zi.
1: Di yi, cai mui gu ru zao, ji gyanba ma yin bar wa gyo la.
2: La ri ya.
1: Ni me kong le kui na ya wo yu gyo da.
2: O.
1: Na san wo yu dok chu chi du, go lam da rin gu din zhe, go gyang shu din zhe ne ma, Lāngu tāngyū tī sāpā, yāng hō mā tōngbī nī
2: sū
1: chē sī rūpā.
2: Rē rī.
1: Tātā ngā nā tsū yu chī chōng kē tā chōng tē kā kī chī kū yu tsāng tā nā nyēn kī kē pā lēng kē kī lē tī chū yu tūwa.
2: Lā rī.
1: Tsū yu shī kā sū rē, tā chī kē mū sū rē kā sū rē tī.
2: Lā rī.
1: Sē sūp tsī chē.
2: Sē sūp tsī chē.
1: Ā tī kā nā wē tōk chū tī chē kī nū pā tēmbā tī chē.
2: Lā rī.
1: Lē sā lē sā.
2: Tā tī nā ngā tsū tā tā tā kā kī shū nū mā jā tū kū tī chā wā tā mā tī shī tā kā chī Tintei langa woye chabu intei ina Injim ji ta nime kun le di yang jik Mix kar je kin la tanda jik Seba thong to bia nubi yao shu tu
1: O, chaba tambe kur yu
2: Je
1: Ya me na nima chaba shu che che Tanda kya la le chon na di chung yu gyuri nga Na zo sa ta rin bu tintei li gyue bai gub la Shung lam kan li ya ta khaso yen yun li ya jik Che me tintei ki kur yu yin bi yin Nima chaba shu che du zamba Chu bai kyang la da du Mik chu bai tintei ki chon na shung gu duwa
2: Chu zhe di che
1: che Chu zhe du tong che du zamba
2: 라레긴라
1: 상소르지 상소르지 비게 도왕모슈 비게 틱베딘 제 손나중고도와
2: 라레긴라
1: 딘제 컴리아 양코 데 믹스 튕 거바
2: 라레긴라
1: 되고도 추쳬비나
2: 라레긴
1: 레세
2: 티신 길라노 산다 목 목부 틱베다 진 차베다 인디 길량고 호요디 파게산 세우시 튕고도기나
1: 레세 레세
2: 어
1: 다체나 단다 랑고 저규 치신베 거비야 학된도 남시 쿠유 다치 뉴진 심버 바이겔라
2: 라레나
1: 카오 요초바 목부 틱바 야면나 지
2: 차바
1: 차바 쇼든 데 차자 담바 야면나 다데 게라 콘로 숨번던 신기 지 니모 차바 쇼제제 트랑 그 뭐 추주 튼디 잡아 양고 미그르 비찬년 거르바
2: 딘제
1: 거리야 단데 지 랑고리아 네주 체비나 다지 람솔로 고데베 거리야 랑고 다니 이야 롱르바 게라
2: 나
1: 디나 그 지 저버 컨데 쇼비네 레 데고 디 추투비나 왜 독춘 되부 데부디 양고 버 진년 다 단제 경연만 고지 我过土过了吧？
2: 来，
1: 来噻，都是些了。